બેના, વાસ્તવમાં બાજરેરી રોટી ઓર ફોફળિયારો સાગ એરી તો કોઈ હોડી કોની હે બેના. ખેત કે માઈને બેઠા બાજરેરી રોટી ખા રહ્યા, ફોફળિયારો સાગ ખા રહ્યા, ઠંડી ઠંડી છાંવ હૈના, ઓર મતલબ ધીમી ધીમી હવા ચાલ રહી હૈ, તો એરો તો આનંદ હી દુગુનો હૈ. વાકઈ બેના, રાજસ્થાની જકો ભોજન હૈ ઓ સ્વાસ્થ્ય સુ ભરપૂર ભોજન હૈ. ઓર આપણી થાળી કે માઈને જકો આઈ ગયો વો હી તો આપણને શરીરને તાકાત દેવે હૈ. તો બેના, તો સ્વસ્થ જીવન જકો હૈ ઓ આપણને ખાનપાન સુ હી તો જોડ્યો હૈ. બેના, ઓ જકો આપણો સુંદર જીવન હૈ ઓ આપણને યહીં થોડી મળ્યો હૈ, ઈર હર પલને આપણને અચ્છે તરીકા સુ જીણો ચાહીજે હૈ. લેકિન આપા આપણા ખાનપાન એડો કરી લ્યો હું આજકાલ કે આપા એ ખાનપાન કે વજહ શું આપણું સ્વાસ્થ્ય નિરંતર ધીરે ધીરે આપા કંઈ કરી રહ્યા હા બેને ખરાબ હી કરતા જા રહ્યા હા. કેટલી તરહ કી જે બીમારીયા હૈ બે આપણને લાગતી જા રહી હૈ. ઓર એકો એ સગળું બડો કારણ ઓઈ હૈ બહેના, કે જકો આપણો ખાનપાન હૈ દેશી ખાણો હૈ ઓઈસું આપા ધીરે ધીરે દૂર જામતા જા રહ્યા હા. અબ આપા દેખો ટાબરા ને દેખા હા, આપા મેને પૂછા કે દેખો થાને કંઈ પસંદ હૈ, તો બે તું નામ લેવે પીઝા બના દો, માં કે તો બર્ગર બના દો. લેકિન બેને ઓઠા કોની હૈ એ ચીજા મેં કે વાસ્તે કિત્તી જ્યાદા નુકસાનદાયક હૈ, હે ના. જદે ભી છુટ્ટી હુએ તો બે બચ્ચા તો એડી હી ચીજા રી ફરમાઈશા કરે હૈ. તો બહેના, આપણને ચાહીજે હૈ કે આપણ એ સુંદર જીવનને સેહતમંદ બનાવવા, ઓર જેકી સેહત સુ ભર્યોડી જેકી આદતા હૈ બે આપણ અપનાવવા. ક્યોંકિ દેખો બહેના, જીવન કે માયને આપણ અગર ખુશ રહેણી ચાહવા હા, તો આપણ અગર